0: आज हामी प्रकाश दुई अध्यायको एकदेखि सात पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक आफ्नो पहिलो प्रेम र जोशलाई जोगाई राखौ। भाग तीन।
1: 제가 부교육자로 실무했던 완산교회 한 권사님이 자신의 내용을 저한테 알려준 거예요.
0: मैले सहायक पास्टरको रूपमा सेवा गरेको वान्सन मण्डलीकी एक आदरणीय महिला डिकनले मलाई आफ्नो जीवनको कथा सुनाउनु भएको थियो।
1: 6.25 전쟁 때 남편과 함께 자녀들의 손잡고 남한으로 내려왔대.
0: 준 25 तारिक कोरियाली युद्धको समयमा उहाँ आफ्नो श्रीमान र छोराछोरीको हात समातेर उत्तरबाट दक्षिण कोरियातिर भागेर आउनुभयो।
1: 그리고 전주 그 서학산동 그곳에 완산 70 밑에 둥지를 틀었어요.
0: 아니 젠주고 시에르학 상동 भन्ने ठाउँमा वान्सन पहाडको फेदीमा तिनीहरूले सानो बासस्थान बनाए।
1: 남의 집 대문간에 방을 빌려서 살면서 남부시장 지게꾼으로 남편도 부인도 지게꾼으로 했대.
0: 어르고 걸고 녹아게 처마 에우다 코타 바라마 लिएर बस्दै श्रीमान र श्रीमती दुबईले दक्षिणी नाम्बु बजारमा भरियाको काम सुरु गरेछन्।
1: 2년도 다 지나지 않았는데 피난 내려오다가 남편의 폐가 상했는데 치료를 제대로 하지 못해서 그 폐가 깊어지더니 2년도 지나지 않아 남편은 죽고 만.
0: 따라 2 वर्ष पनि बित्न नपाउँदै युद्धबाट भाग्ने क्रममा श्रीमानको फोक्सोमा लागेको चोटको सही उपचार नपाएकाले रोग निकै बल्झियो र 2 वर्षपछि श्रीमानको मृत्यु भयो।
1: 부인이 다섯 자녀를 기르시려고 남부시장 구석진 곳에서 배추 무를 떼어다가 팔아요.
0: 이 श्रीमतीले आफ्ना 5 जना छोराछोरीलाई पाल्नका निम्ति दक्षिणी बजारको एउटा कुनामा बन्दगोभी र मुला किनेर बेच्न थालिन्।
1: 4-5년 열심히 장사를 하신 부인은 시장 안쪽에 새로 가게를 조그만한 걸 하나 얻어요.
0: 4-5 वर्षसम्म कडा परिश्रम गरेर व्यापार गरेपछि ती महिलाले बजारको भित्री भागमा एउटा सानो पसल थाप्न सफल भइन्।
1: 너무나 열심히 사는 그 모습을 본 그 가게 주인이 완산교회 교인이었던지
0: तिनी यति धेरै मेहनती भएको देखेर त्यो पसलको घरबेटी जो वान्सन मण्डलीका विश्वासी थिए उनले यसो भनेछन्।
1: 여보시오, 우리 교회 외국인 선교사님이 오셔서 설교를 하는데 나하고 가서 하나님 말씀 한번 드려봅시다.
0: 헤르노스 हाम्रो मण्डलीमा एकजना विदेशी मिशनरी आउनु भएर वचन प्रचार गर्दै हुनुहुन्छ। मसित चर्चमा गएर परमेश्वरको वचन एकपटक सुनौ न।
1: 외국인이란 단어 때문에 가가지고 부흥에 참석했는데 둘째 날 성령의 불덩어리가 떨어지니까 성령의 뜨거운 체험을 하고 예수님을 영접하고 신앙생활을 시작했다는 거예요.
0: 믿으시 भन्ने शब्द सुनेर उत्सुक भई तिनी जागृति सभामा आमन्त्रित भइन्। सभाको दोस्रो दिनमा पवित्र आत्माको आगोको ज्वाला ओर्लियो र उहाँले पवित्र आत्माको शक्तिशाली अनुभव गर्नुभयो। त्यसपछि येशूलाई ग्रहण गरेर उहाँले आफ्नो विश्वासको यात्रा सुरु गर्नुभयो।
1: 그리고 매일같이 새벽 예배를 마치고 남부시장으로 출근했다.
0: त्यसबेलादेखि उहाँले हरेक दिन बिहानको सबेरीको प्रार्थना सभा सकेर मात्र दक्षिणी बजारमा काम गर्न जान थाल्नुभयो।
1: 어느 날은 기도를 한참 하고 일어나려고 하는데 하나님께서 환상을 하나 보여주는데 넓은 밭인데 배추밭이래.
0: एक दिन धेरै बेरसम्म प्रार्थना गरेर उठ्न खोज्दा परमेश्वरले उहाँलाई एउटा दर्शन देखाउनु भयो। त्यो एउटा विशाल बन्दगोभीको खेत थियो। त्यहाँ अंगालोमा नहटाउने जत्रा ठूला ठूला बन्दगोभीहरू लहरै थिए। त्यसपछि लगत्तै अर्को दर्शन देखाइयो जहाँ अनन्तसम्म फैलिएको मुलाको खेत थियो।
1: 둘째 날 가도 또 그걸 보여주시더래.
0: 두번째 날 프라트나 가다 보니 परमेश्वरले उहाँलाई त्यही दर्शन फेरि देखाउनु भयो।
1: 하나님께서 나에게 그냥 배추만 떼어다가 무만 떼어다가 팔지 말고 배추밭 무밭을 사가시고 약관에 내라는가 보다 하고 여름철에 돈을 빚내서 그 넓은 땅 배추밭 무밭을 사두었는데 웬걸 이게 대박이 나가지고 그냥 10원짜리로 샀다면 100원째 팔았다는 거예요.
0: परमेश्वरले मलाई बजारबाट बन्दगोभी र मुला अलिअलि किनेर बेच्ने मात्र होइन बरु बन्दगोभी र मुलाको खेत नै किन्न भन्नुभएको हो कि भनी सोचेर उहाँले बर्खा एममा ऋण लिएर एउटा ठूलो खेत किन्नुभयो। अचम्मको कुरा, त्यो खेतीमा ठूलो आशिष मिल्यो। यदि 10 रुपियाँमा किनेको भए 100 रुपियाँमा बिक्री हुने गरी ठूलो नाफा भयो।
1: 그러기를 4년 5년 대박이 난 거. 그래서 좋은 집을 사고 남부시장의 가장 좋은 목에 최소전 건물을 샀다.
0: 예슬이 लगातार 4-5 वर्षसम्म ठूलो सफलता मिल्दै गयो। 폴스룹 우하리 에우타 람로 거 키누 바요 라 더치리 바자르코 서베 반다 람로 쪽마 터가리 베파르 거네 에우타 아프니 바원 서밋 키누 서프루누 바요.
1: 그렇게 4-5년 지나가면서 어느 날 새벽에 기도를 하고 하나님께서 보여주시는 게 뭐냐면 남부시장에 지나면서 보았던 빌딩 하나를 보여주시대요. 5층짜리.
0: 예슬이 4-5 वर्ष 비테파시 एकदिन बिहानको प्रार्थनाको समयमा परमेश्वरले उहाँलाई एउटा दर्शन देखाउनु भयो। त्यो दर्शनमा उहाँले दक्षिणी बजारमा ओहोर दोहोर गर्दा देख्ने गरेको एउटा 5 तले भवन थियो।
1: कृष्ण इगे मोजी हाको कु गागे जिनामेन्सो जाजंगोरु टाको जिनादागा दुल्योगाजुगो मुरोबात्तेयो।
0: त्यसैले यो के होला भनी सोच्दै उहाँले त्यो पसलको अगाडिबाट साइकलमा जाँदै गर्दा भित्र पसेर सोध्नु भएछ।
1: साजाङनिम, होक्सी यी बिल्डिङ 파실 생각 있습니까? 그랬더니 어제 저녁에 아내하고 팔기로 작정을 했다는 거예요.
0: 사우지, 그때 तपाईको यो भवन बेच्ने विचार छ कि भनी सोध्दा उनले हिजो बेलुका मात्र मैले र मेरो श्रीमतीले यो घर बेच्ने निर्णय गरेका थियौं भनी जवाफ दिएछन्।
1: 근데 어떻게 알았냐는 거예요. 얼마에 파시려고요? 해서 내놓는데 그때 시세보다 저렴하게 내놓은 거예요.
0: 대스포치 사우지레 तपाईलाई कसरी थाहा भयो भन्दै मूल्य तोके। 따라서 물레 때 समय고 바자르 바우 반다 니케이 서스투 티요.
1: 그 자기가 가지고 있던 절반 돈하고 대출 절반을 받아서 그 빌딩을 그 건물을 하나 삽니다.
0: 대세리 우하리 아부상고 바이고 아다 파이사 라 바키 아다 뱅크부터 린 디에라 티 바운 키누 바요.
1: 그렇게 6-7년 여간에 건물을 4개 샀대요.
0: 대세리 6-7 वर्षको अवधिमा उहाँले 4 वटा भवनहरू किन्नु भएछ।
1: 그 즈음에 사람들이 시골 땅을 팔고 서울로 전주로 그저 전답을 팔고 집을 팔고 물밀듯이 올라가더래요.
0: 때 समयमा मानिसहरु गाउँको जग्गा जमिन घरहरु बेचेर सियोल र जेन्जुतिर ओइरिन थालेका थिए।
1: 그러니까 전주 그 주변에 시장 주변에 사람들이 모여드는데 전세값 사글세값이 하루가 다르게 뛰는 거예요.
0: 때세리 젠주고 또 바자르 오로포 마니스하고 ठुलो भीड़ जमा हुन थाल्यो। 그곳에 바다 타타 घर 바다 दिन प्रतिदिन आकाशिन थाल्यो।
1: 그냥 돈을 긁어 모은 거. 교회 안에서도 열심히 신앙생활 했대요.
0: 우하레 धेरै धन कमाउनु भयो। 또이파니 मण्डलीमा उहाँको जोशका साथ आफ्नो विश्वासको जीवन बिताइरहनु भएको थियो।
1: 교회가 건축을 한다고 하니까 그 시절에 5천만 원 건축 원금을 들였대요. 오늘날로 하면요 10억은 될 거래요.
0: मण्डलीको भवन निर्माण हुने कुरा सुनेपछि उहाँले त्यस जमानामा 5 करोड ओन निर्माण भेटी चढाउनु भयो। आजको हिसाबमा यो 10 अर्ब ओन बराबर हुन्छ।
1: 교회 건축을 마치고 임직식을 하는데 하나님께서 권사로 임직을 해주시더래요.
0: 만델리고 भवन निर्माण कार्य सकिएपछि जब पदस्थापना समारोह भयो परमेश्वरले उहाँलाई महिला डिकनको पदमा नियुक्त गर्नुभयो।
1: 믿음으로 키워낸 아들은 지금도 전주에서 의사예요. 두 딸은 교사로 정년했어요. 자손의 본창함도 복을 받았죠.
0: 우하리 비스와스마 울가운 바이고 초라 아이레 파니 젠주마 에우타 닥터 운운사 두이 초리 아루 시치카 바이라 리타이어 바이사케카 산 에서리 우하카 산단 아루레 파니 툴루 아시스 바에.
1: 그런데 그 권사님이 첫사랑을 잃어버려요. 첫 열정, 첫정을 잃어버려요. 권사님 스스로 저에게 하신 고백이에요.
0: 따라 퍼시 디 디칸레 아프노 포일로 프렘 구마우누 바요. 우하리 아프노 포일로 조스 라 벅티 구마우누 바요. 요 쿠라티 디칸 아프일레 말라이 거누 바이코 스위카록티 호.
1: 오늘부턴가 새벽에 가면요 말씀이 안 들어오더래. 새벽 예배 가는 게 싫더래. 그래서 안 갔대.
0: 군의 딘데키 비하나코 프라타나마 자다 퍼미스코 버천 리데이마 포스니 차리사 우하라이 비하나코 아라다나 자네 말라그나 차리사 떼세이데 우하 자나 소누 바요.
1: 그 다음에는 교회 와가지고 전에는 예배를 드리면요 자 절 보세요 찬찬히.
0: 떼스버치 만달리마 아우다 어이레 아라다나 걸다 코스토 훈티오 바네 मलाई ध्यान दिएर हेर्नुहोस् त।
1: मुखि गाराजिको कु गोन्साले प्योनियोस्तो हान यरुमे 40도 넘어가는 그때 1시간 일해 가지고 그래 가지고 교회 와 가지고 마치 물을 그냥 마시는데 기쁨의 생수가 돼서 쫙쭉 불어 하셨던 것 같아.
0: 우와 에티패시 운운 듣기 यो तिनी डिकनकै शब्द हो। मध्याहको 40 डिग्री भन्दा बढीको गर्मीमा 1 घण्टा काम गरेर मण्डलीमा आउँदा उहाँले परमेश्वरको वचनलाई आनन्दको जीवित पानी जस्तै घट घट पिउनु हुन्थ्यो रे। भर्खरै जन्मेको शिशुले आमाको दुध चुसे जस्तै उहाँले वचनलाई ग्रहण गर्नुहुन्थ्यो।
1: 목회자의 말씀이 들어오는데 딱 어디까지 오냐면 눈앞에까지 귀 딱 끝에 오다가 이게 딱 튕겨서 보도다들.
0: 더 군의 딘데기 파스터의 목바가 니스게고 버전 와고 아카라 깡고 치오사마다 아이북티오 더 띠히바가 토끼에라 따라 자나탈디오.
1: 그리고 도리어 가슴에서 어떻게 표현하냐면 목회자에 대한 불평, 말씀에 대한 불평이 나오더래. 그때 알았어야 돼.
0: त्यसको सट्टा उहाँको हृदयबाट पास्टर र वचनको विरुद्धमा गुनासो र असन्तुष्टि मात्र निस्कन थाल्यो। उहाँले त्यही बेला आफ्नो आत्मिक अवस्था बुझ्नु पर्थ्यो। उहाँले आफ्नो आत्मिक केन्द्र अर्थात विश्वास गुमाउनु भएको थियो। उहाँले मण्डलीभित्र आलोचना गर्ने र विरोध गर्ने टोलीको अगुवा बन्नुभयो। ठिक त्यही समयमा मुख्य पास्टरबाट एउटा अति नै सानो गल्ती हुन पुग्यो। त्यसपछि उहाँ आफैले यो पास्टरलाई मण्डलीबाट निकालौं भन्दै विश्वासीहरूलाई उक्साउनु भयो र अन्तत उहाँहरूले ती मुख्य पास्टरलाई मण्डलीबाट निकाल्नु भयो।
1: दु डल गाजङ नक्सिते를 탔다가 전복됐는데 세 명이 죽은
0: के परमेश्वरले यो सबै कुरा केवल हेरेर मात्र बस्नुहुन्थ्यो र उहाँका दुई छोरीका परिवारहरू माछा मार्ने डुङ्गा चढ्दा डुङ्गा पल्टियो र तिनीहरूका 3 जना सदस्यहरूको मृत्यु भयो। केवल एकजना मात्र मुस्किलले जीवित बाँच्न सफल भयो। यस्तो हुँदा त उहाँले चेत्नु पर्थ्यो होइन र तर उहाँले अझै पनि बुझ्न सक्नु भएन।
1: 없던 건물 다 말아먹었어.
0: 닥터 भएको छोराले शेयर बजारमा लगानी गर्दा डुब्यो र उनीहरूसँग भएको सबै भवन र सम्पत्तिहरू पुरै नष्ट भए।
1: 그리고 빚더미만 쌓여버렸어. 그런데도 못 깨달았다.
0: 디니어루 ऋणको ठूलो पहाड मुनि थिचिए तै पनि उहाँले कुरा बुझ्न सक्नु भएन।
1: 어느 날 주일 본당에도 안 앉고요. 중 2층 한쪽 끝에 가서 앉아. 부끄러우니까.
0: एक दिन आइतबारको दिन उहाँ मुख्य सभा भवनमा नबसी लाजका कारण दोस्रो तलाको कुनामा गएर बस्नुभयो।
1: 교인들이 다 아니까 예배를 드리려고 고개를 딱 숙이는데 하나님이 그림을 하나 보여주신다.
0: 기나바니 मण्डलीका सबै विश्वासीहरूलाई यो कुरा थाहा भइसकेको थियो। आराधना गर्नका निम्ति उहाँले शिर झुकाउँदा परमेश्वरले उहाँलाई एउटा चित्र अर्थात दर्शन देखाउनु भयो।
1: 처음에는 장작더미였고 거기에 누군가 불꽃을 붙이니까 멋지게 타오른 장작인데 잠시 비가 내리니까 타담한 장작들이 여기저기 뒹구는데 사람들이 발로 밟고 차고 다니더래.
0: 수르마 때 에우다 다우라고 짱 티오 जब कसैले त्यसमा आगो लगायो त्यो दाउरा निकै राम्रोसँग बल्यो तर केही बेरमा पानी परेपछि आधा जलेका दाउराका टुक्राहरू यताउता छरिए जसलाई मानिसहरूले खुट्टाले कुल्चदै र लात हान्दै हिँडिरहेका थिए। त्यसैले उहाँले प्रभुलाई सोध्नुभयो प्रभु तपाईँले मलाई यो के देखाउनु भएको हो। तब प्रभुले गर्जेर भन्नुभए जस्तै उहाँको कानमा यो आवाज गुन्जियो त अझै पनि बुझ्दैनस्
1: जो छाङजागी दोया
0: त्यो आधा जलेको दाउरा त नै होस्
1: 내가 너에게 복을 주어서 저 장작처럼 높은 이름이 되게 하고 저 장작처럼 타올라서 복된 가문이 되게 했건만
0: मैले तलाई आशिष दिएर त्यो बलिरहेको दाउरा जस्तै उच्च नाम दिए र तेरो परिवारलाई आशिषित बनाए
1: 첫사랑을 버려 첫열정을 버려 첫 믿음을 버려
0: तर त आफ्नो पहिलो प्रेम त्याग्छस् पहिलो जोश त्याग्छस् पहिलो विश्वास त्याग्छस्
1: 누가 나를 버려 교회를 버려 목회자를 버려 내가 너를 버리노
0: त मलाई त्याग्छस् मण्डलीलाई त्याग्छस् परमेश्वरको सेवकलाई त्याग्छस् अब म तलाई त्याग्दछु
1: बेगा नक्तरोक उरत्ता गरेयो
0: यो सुनेर उहाँको हड्डीहरू पग्लिने गरी रुनु भयो रे
1: कु नुम्मुल्लो हेगियाको 이제는 하나님 나라에 가셨죠.
0: 우하레 아수 버가우데이 포세탑 거누바요 र अहिले उहाँ परमेश्वरको राज्यमा जानुभएको छ।
1: 성도 여러분, 여러분은 처음 사랑을 변함없이 지켜가고 있으신가요? 마음과 열정과 눈물 콧물 쏟으면서 하나님께 사랑 고백을 하고 믿음 고백을 하고 헌신하며 불태우던 그 첫사랑, 첫 열정, 하나님께 바쳐진 첫정 여러분 가지고 있습니까?
0: 아들님의 믿음사시여루 के तपाईँले आफ्नो पहिलो प्रेमलाई अझै पनि परिवर्तन नगरी जगाइराख्नु भएको छ? आफ्नो हृदय, जोश, आँसु र सारा जीवन खनाउँदै परमेश्वरलाई प्रेमको स्वीकारोक्ति र विश्वासको गवाही दिँदै आफूलाई समर्पण गरेर बालेको त्यो पहिलो प्रेम र पहिलो जोश के अझै पनि तपाईँसँग छ? कि त्यो बिस्तारै निभ्दै गइरहेको छ? कि त्यो पुरै निभेर कालो कोइला जस्तो भइसकेको छ?
1: 우리들마저 처음 사랑을 잃어버린다면 우리의 가정은 어떻게 될까?
0: 예디 아미레 समेत आफ्नो पहिलो प्रेम गुमायो भने हाम्रो परिवारहरुको अवस्था के होला?
1: 우리의 교회는 어떻게 될까?
0: हाम्रो मण्डलीको अवस्था के होला?
1: 다시 옛날로 돌아가겠죠.
0: 게 아미 페리 पुराना दिनहरुमा फर्कने छैनौ र?
1: 다시 조상신 앞으로 가겠죠. 다시 불자가 되어서 가겠죠.
0: 게 아미 페리 पुराना पितृदेव वा मूर्ति पूजातिर फर्कने छैनौ?
1: 우리가 이 땅을 떠난 뒤에 우리의 죽은 날이 되면 후손이 재산을 지낼 수도 있지 않겠습니까?
0: 아미 이 생사로부터 비다 भएपछि हाम्रो मृत्युको दिनमा हाम्रा सन्तानहरूले फेरि श्राद्ध र मूर्ति पूजा गर्ने अवस्था आउन सक्छ, होइन र?
1: 사도 바울이 천국에서 에베소 땅을 지금 바라보면서 얼마나 울까요?
0: 프레릭 파울레 स्वर्गबाट अहिलेको एफिसस को भूमिलाई हेर्दा कति धेरै रुनु हुँदो होला।
1: 사도 요한이 기름가마 속에서 죽었다 살아나고 가지고도 복음을 전했던 사도 바울이
0: उम्लिरहेको तेलको कराईबाट जीवितै निस्केर पनि सुसमाचार सुनाउनु हुने प्रेरित युहन्ना र प्रेरित पाउलले
1: 자신이 전한 복음이 수금장이가 되어버린 그 소아시아 땅을 바라보면서 믿는 자를 찾기 힘든 땅을 보면서 얼마나 가슴 아파할까요?
0: 아프리 파살 거리고 수소마살 아저 절이라 꼬이라 저스도 보이고 또 에시아 마이너고 부미라 헤르다 러 비수아시 여루 배타운의 가로 보이고 또 데스라이 덱다 우아하고 리더의 꼬티데레이 두킷 보이고 올라
1: 여러분에게는 첫사랑이 여전히 있습니까?
0: 게 떠바이 비트라 보이로 프렘 어제파니 집비테이 서
1: 첫사랑 정도가 아닌 그 사랑이 뿌리가 내리고 성장하고 열매를 하나님께 바치고 있습니까?
0: 그 पहिलो प्रेम मात्र होइन तर त्यो प्रेममा गहिरो जडा गाडिएर के यो वृद्धि हुँदै परमेश्वरको निम्ति असल फलहरू फलिरहेको छ?